0: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। म्यानमारना राष्ट्रपति यू मिन आंग हेंग आजे भारतनी 5 दिवसनी मुलाकाते માટે બોધગયા પહોંચ્યા। કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક। રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા। યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર। અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે। સમાચાર વિગતવાર। મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા। આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી। રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે। આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું। રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે। તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે।
1: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे। इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे। इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा। ये एक आधिकारिक यात्रा है।
0: રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી। સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં પરંતુ શિક્ષણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે। ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી। આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે। જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે। ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો। અરાનિયા, આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાવવી જોઈએ। સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે। તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે। કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે। વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે। આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના 3જા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે। વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના છે। ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું। આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે। સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો

0: શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક CUET UG ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, TCSના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે. સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે, જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે. ઓપરેશન શિરુવાલી નામનું આ ઓપરેશન સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે. આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. 4 દાયકાથી વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला. इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ. गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ. मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया. ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया.
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગરીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે, જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.87 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 23-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38 રનથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઇનામ સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર.

0: FM Gold, खरा सोना
1: 100.1 FM Gold खरा सोना अने न्यूज ऑन AIR एप पर आप सांभळी रह्या छो गरवा गुजरातीओनो गरवो कार्यक्रम गीत गुर्जरी। આજના કાર્યક્રમમાં આપની સાથે છે આપની હોસ્ટ અને દોસ્ત આરજે શ્વેતા। સૌ મિત્રોને આરજે શ્વેતાના સસ્નેહ નમસ્કાર।

दोस्तों आजे मने एक बहु जूनी अने जानीती वात याद आवी छे। वात बहु नानी छे पण एनु परिणाम मोटू छे। एक खिल्लाना अभावे जूतू खोवाई गयो। जूतानी अछतने कारणे घोड़ो खोवाई गयो। घोड़ानी अछतने कारणे घोड़े सवार खोवाई गयो। घोड़े सवारना अभावे युद्ध हारी जवायो। युद्धना अभावे राज्य हारी गयो। अने आ बधु मात्र घोड़ानी नालना एक खिल्लाना अभावे। दोस्तों आ सांभळीने आपने पण एवुं ज लाग्युं हशे ने, अरे यार एक नानी खिल्लेमां आखो राज्य जतुं रह्युं। दोस्तों आपणे पण घणी वार नानी नानी वस्तुओ के भूलोने आनाथी शुं फरक पड़शे एम कहीने अवगणीए छीए, पण समय जता जता ए नानी नानी भूल કે એ નાની નાની વાતો ક્યારેક કોઈ પોઝિટિવ સ્વરૂપ ધારણ કરે છે તો ક્યારેક કોઈ નેગેટિવ સ્વરૂપ ધારણ કરે છે। તો દોસ્તો આજના ગીત ગુર્જરી કાર્યક્રમ અંતર્ગત આપણે વાતો કરીશું આપણા જીવનના એવા નાની નાની વાતો વિશે જે આગળ જઈને મોટી અસર કરે છે। તો દોસ્તો આપના પણ જીવનમાં આવા કોઈ બનાવ બન્યા હોય તો અમને જરૂરથી જણાવજો, અને સાથે સાથે આપના ફરમાઈશે ગીતો જણાવવાનું ભૂલતા નહીં, કારણ કે આજે આપની આરજે શ્વેતા કાર્યક્રમમાં ફક્ત ને ફક્ત વગાડશે આપની ફરમાઈશના ગીતો। તો દોસ્તો ઝટપટ ફોન ઉપાડો અને તૈયાર થઈ જાઓ। અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135 પર।

વેલકમ બેક દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી. આપની હોસ્ટ અને દોસ્ત આરજે શ્વેતા સાથે. દોસ્તો, મને છે ને મારી સખીની જ એક વાત યાદ આવી. અમે જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતા ને ત્યારની આ વાત છે. હવે આપને તો ખબર જ છે, પરીક્ષા ચાલુ થાય એ પહેલાં નવી પેન, પેન્સિલ, શાર્પનર, રબર, સ્કેલ આ બધી વસ્તુઓ નવી નવી લઈ લેવી, જેથી પરીક્ષામાં પેપર આપતી વખતે વાંધો ન આવે. પણ મારી સખીએ આ બધી વસ્તુ તો લીધી, પેનો પણ લીધી, પણ પરીક્ષાના દિવસે સવારે એમ વિચારીને પેનો ચેક ન કરી, આ તો નવી જ છે, ચાલશે જ. પણ જ્યારે પરીક્ષા ખંડમાં પેન ન ચાલી ત્યારે તે ગભરાઈ ગઈ. હવે શું, મારી પાસે તો બીજી પેન પણ નથી, હવે હું પેપર કેવી રીતે લખીશ? મારે એકવાર સવારે પેન ચેક કરી લેવી જોઈતી હતી. હવે શું, બસ આ નાની ભૂલ કદાચ એની પરીક્ષા ખરાબ કરી શકત. પણ એવું તો ન થયું, પેપર લખવા માટે એને પેન તો મળી ગઈ, પણ પેનની સાથે સાથે એને એની નાની એવી ભૂલ પણ સમજાઈ ગઈ. દોસ્તો, આવી અનેકો વાતો આપના જીવનમાં પણ બની હશે, અથવા તો એવી વાતો પણ બની હશે કે એક ભૂલથી આપનું જીવન સુધરી પણ ગયું હોય. તો આવી વાતો જો તમારી પાસે હોય તો અમને ચોક્કસથી જણાવજો. અમારો નંબર તો આપને ખબર જ છે, 0224515 4134 અને 0224515 4135 પર. અને હા દોસ્તો, કાર્યક્રમમાં આજે વાગી રહ્યા છે ફક્ત આપની ફરમાઇશના ગીતો, તો જરૂરથી કોલ કરજો. નંબર તો આપને ખબર જ છે,

આકાશવાણી મુંબઈ રજૂ કરે છે ગુજરાતી સાહિત્યના અમર પ્રણયયુગલ કાંજીજીવીની હૃદયસ્પર્શી પ્રેમ કથા મળેલા જીવ। लेखक पन्नालाल पटेल।

0: FM Gold, खरा सोना।
1: आप સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની FM ગોલ્ડ ચેનલ કાર્યક્રમ આપનો સૌનો મનપસંદ ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી આપની આજે શ્વેતા સાથે। દોસ્તો આપણા જીવનમાં કેટલી નાની નાની ઘટનાઓ બનતી હોય છે। કોઈ ઘટના આપણને સફળતાનો રસ્તો બતાવે તો કોઈ ઘટનાને યાદ કરીને કહીએ કાશ એવું ન થયું હોત, તો કોઈ વાતને યાદ કરીને એમ પણ કહીએ કાશ એવું થયું હોત। તો બસ આજ એક વાત પરથી આપણા શ્રોતા મિત્રનો ફોન હતો ને એમણે જણાવ્યું કે 5 વર્ષ પહેલાં હું બિલ્ડિંગની લિફ્ટ મિસ કરી લીધી, એટલે મને લેટ થતું હતું એટલે હું ફટાફટ દાદર ઉતરીને જતી હતી। ત્યાં મને દાદર પર એક ગલુડિયું મળ્યું, તે ઘાયલ હતો। હું એને તાબડતોબ એક ડૉક્ટર પાસે લઈ ગઈ। ત્યાં મને ત્યાં એક એનિમલ વેલફેર ટીમ મળી, એમની વાતો એમની એનિમલ પ્રત્યેની કાળજી કરવાની પદ્ધતિ મને ખૂબ ગમી ગઈ। આજે હું પોતે પણ એક એનજીઓની સદસ્ય છું। ખૂબ સરસ વાત કહી તમે બેન, આવા નાના નાના બનાવો ક્યાંક ને ક્યાંક આપણા જીવનને એકબીજા સાથે કનેક્ટ કરતા હોય છે। દોસ્તો આ સાથે જ સુમતીબેનનો પણ ફોન હતો અને સુમતીબેનનું પણ એમ જ કહેવું છે કે જીવનમાં જો નાની નાની વાતો પર ધ્યાન આપીએ ને તો આપણે ઘણું બધું બદલી શકીએ છીએ। તેઓએ 2000માં વિચાર્યું હતું કે હું પ્લાસ્ટિકની બેગ નહીં વાપરું। આજે 2025 ચાલે છે, છેલ્લા 25 વર્ષથી તેઓ પ્લાસ્ટિકની બેગ નથી વાપરતા, તેઓ ફક્ત ને ફક્ત કપડાની થેલીનો જ વપરાશ કરે છે। દોસ્તો શું તમારી પાસે પણ આવા કેટલાક બનાવો આવી કેટલીક વાતો છે? જો હોય તો અમારી સાથે જરૂરથી શેર કરજો। અમારો નંબર તો આપને ખબર જ છે, એ જ 0224515 4134 અને 0224515 4135 પર। કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ રમેશ ઠક્કરની ફરમાઈશનું આ ગીત મનહર ઉદાસના સ્વરમાં।

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. દોસ્તો, મનહર ઉદાસના સ્વરમાં મરીઝની રચના આપ સાંભળી રહ્યા હતા. પણ જ્યારે જિંદગીની નાની નાની ક્ષણો અને પ્રકૃતિની વાત નીકળે ને, ત્યારે મને આપણા ગુજરાતી સાહિત્યના એક એવા મહારથી યાદ આવે જેમણે આપણને જિંદગીને એક અલગ નજરથી જોતા શીખવ્યું છે. દોસ્તો, હું વાત કરી રહી છું ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રણેતા એવા સુરેશ હરિપ્રસાદ જોશીની, જેમનો આજે જન્મદિવસ છે. હા દોસ્તો, વાડોદની ધરતી પર જન્મેલા અને વડોદરાની MS યુનિવર્સિટીમાં જેમણે આખી જિંદગી શબ્દોની આરાધના કરી એવા સાહિત્યકાર સુરેશ હરિપ્રસાદ જોશી અદ્ભુત માણસ હતા. તેમણે વાર્તાઓમાંથી જૂની પુરાણી પદ્ધતિઓને તોડી નાખી. એ કહેતા કે વાર્તાઓ અકસ્માતો કે મોટી ઘટનાઓની જરૂર નથી, પરંતુ માણસના મનની સંવેદના અને એની અનુભૂતિ જ અસલી વાર્તા છે. તેમણે પરંપરાગત વાર્તા અને કવિતાના માળખાને તોડીને ગુજરાતી સાહિત્યને વૈશ્વિક સ્તરનું આધુનિક રૂપ આપ્યું હતું. એમની પુસ્તકો વિશે, એમની નવલકથાઓ વિશે આપણે વધુ વાતો કરીશું, પણ તે પહેલાં એક સવાલ છે આપના માટે. હા દોસ્તો, સવાલ ધ્યાનથી સાંભળજો. હા, સવાલ છે, સાહિત્યકાર સુરેશ હરિપ્રસાદ જોશી દ્વારા લિખિત 3 નવલકથાઓના નામ જણાવો. સવાલ ફરી એકવાર, ગુજરાતી સાહિત્યકાર સુરેશ હરિપ્રસાદ જોશી દ્વારા લિખિત 3 નવલકથાઓનો નામ જણાવો. નંબર તો આપને ખબર જ છે, એ જ 0224515413 અને 0224515413 પર. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કવિ હરીન્દ્ર દવેની રચના હંસા દવેના સ્વરમાં.

તમે યાદ આવ્યા. આજે આ સાહિત્યકારને યાદ કરવાનો જ દિવસ છે. દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની એફએમ ગોલ્ડ ચેનલ કાર્યક્રમ આપનો મનપસંદ ગરવા ગુજરાતીઓનો ગીત ગુજરી. દોસ્તો, ફરમાઈશી ગીતોની મહેફિલ તો જામી જ ગઈ છે, સાથે સાથે ઘણા શ્રોતા મિત્રોનો ફોન પણ આવી રહ્યા છે. પણ દોસ્તો, મારો સવાલ હતો કે ગુજરાતી સાહિત્યકાર સુરેશ હરિપ્રસાદ જોશી લિખિત 3 નવલકથાઓના નામ જણાવો. તો આ સવાલનો સાચો જવાબ આપના શ્રોતા મિત્રો હતા ભરત ખુના અને વિભાબેન મહેશ્વરી. સાચા જવાબો છે છિન્નપત્ર, મરણોત્તર અને વિદુલા. દોસ્તો, ચાલો હવે વાત કરીએ સુરેશ જોશીના પુસ્તકો વિશે. એમના પુસ્તકોમાંથી એક પુસ્તક જેનાંતિકેમાં એક બહુ સુંદર વાત લખી છે. તેઓ કહે છે, નગર સંસ્કૃતિ આપણને વનથી વિમુખ કરે છે. વૃક્ષો તો મૌન રહીને પણ ઘણું બધું કહી જાય છે, જ્યારે માણસ ઘણું બોલીને પણ કંઈ કહી શકતો નથી. દોસ્તો, કેટલી ઊંડી વાત કહી ને એમણે. આપણે પણ ઘણીવાર બધાની સામે ઘણું બધું બોલી જતા હોઈએ છીએ, પણ જે મનમાં હોય, જે દિલમાં હોય, જે કહેવું હોય એ ક્યારેય બોલી નથી શકતા. શું તમારી સાથે પણ આવું ક્યારેક બન્યું છે? અને હા, જો પ્રેમની વાત કરીએ તો એમની લઘુ નવલ છિન્નપત્રમાં લખ્યું છે કે તારા વિનાના સમયને હું સમય કેવી રીતે કહું, તારા વિનાના સમયને હું સમય કેવી રીતે કહું, એ તો માત્ર એક ખાલીપો છે જેને હું જીવવાનો ડોળ કરું છું. દોસ્તો, આ વાત તો એ જ સમજી શકે જેણે સાચો પ્રેમ કર્યો હોય. આપણા લેખક છે ને સુરેશ જોશી, એમની ભાષામાં એક એવો જાદુ હતો કે જેમાં મૌન, વ્યાકુળતા અને શૂન્યતા જેવા શબ્દો પણ આપણી આંખ સામે જીવંત થઈ જાય છે. દોસ્તો, વાત પ્રેમની થઈ હતી તો પ્રેમ પર આ એક સુંદર રચના થઈ જાય. તો આવો સાંભળીએ આરતી મુનશી અને શમીલ મુનશીના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

दोस्तों आज 30 मे 2026 એટલે આમ તો કેલેન્ડરમાં ઘણા બધા મહત્વના દિવસ હોય છે પણ આજે વધુ એક ખાસ દિવસ છે આપણી સવારના નાસ્તાથી લઈને રાતના જમણ સુધી જે આપણી થાળીમાં પીરસાય છે અને જેણે રસોઈનો રાજા કહેવાય છે એવા એક રાજાનો આજે દિવસ છે ચાલો ચાલો જલ્દી અડખો કે આજે કયા રાજાનો દિવસ છે જો તમને જલ્દી જલ્દી સમજાય તો મને પણ જણાવજો ભૂલતા નહીં અમારો નંબર છે 0224515434 અને 0224515434 પર કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ હંસાબેન ઠાકરની ફરમાઈશનું આ ગીત મુકેશના સ્વરમાં

0: एफएम गोल्ड, खरा सोना।
1: आहा दोस्तों, शुं वात छे, फटाफट फोन कॉल चालू छे अने बधाए बराबर ओळख्यो के आजे छे इंटरनेशनल पोटेटो डे, એટલે કે આંતરરાષ્ટ્રીય બટાકા દિવસ। તો દોસ્તો સાચું કહેજો, આ બટાકાનું નામ સાંભળીને આપને પણ ગરમા ગરમ બટાકા પોહા, આલુ પરાઠા, વડાપાઉં, સમોસા યાદ આવી ગયા ને। આ બટાકા પણ એવી વસ્તુ છે ને જે સનાતન સત્ય છે। માણસ સિંગલમાંથી મિંગલ થઈ જાય, પણ આપણા બટાકા ક્યારેય સિંગલ નથી રહેતા, એ તો દરેક શાકભાજી સાથે સેટ થઈ જાય છે। આખા કિચનનો જો કોઈ સાચો સેક્યુલર લીડર હોય તો એ છે આપણા બટાકા। તો દોસ્તો આ વાત પર તમે મને જણાવો કે બટાકાથી બનેલી કઈ વાનગી તમારી સૌથી પ્રિય છે। અમારો નંબર તો આપને ખબર જ છે, 0224514134 અને 0224514135 પર। તો દોસ્તો કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ ગીત।
2: तने वात कहूं खानगी
3: ए जूनागढ़ ना सीताफल ए मारा धोड़का ना दाढ़म।

0: अरे अरे अरे अरे अरे अरे मारी पोर बंदर नी खाजली।
1: अबे जा जा जा।
0: ओए ओए ओए ओए मारा भूसना पकवा।
2: दोस्तों बटाका सिवाय तो कोई पण खाटी मीठी वानगी बनती ज नथी। आज वात पर हंसाबेन ना फोन हतो ने एमनु कहेवू छे के बटाका सिवाय तो चाले ज नहीं। भले उपवासनो दिवस केम न होय, बटाकानी वेफर, बटाकानी टिक्की वगर अमे अमारो दिवस जतो ज नथी। त्यारबाद हंसाबेन ठाकरनो कहेवू छे के मने बटाकानी चिप्स अने आलू टिक्की खूब ज फेवरेट छे। અને ઉષા ખુનાનો ફોન હતો ને એમનું કહેવું છે કે અમારા ઘરમાં બધાને બટાટા વડા અને ગરમ ગરમ બટાટાના ભજીયા ખૂબ જ પસંદ છે। દોસ્તો જેમાં નાનો એવો બટાકો આપણને મનગમતી વાનગીઓ આપી જાય છે ને, એવી જ રીતે નાની નાની વાતો પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે। આપણે હવે એવા સમયમાં રહીએ છીએ જ્યાં ફક્ત ને ફક્ત આપણું શેડ્યુલ બિઝી ને બિઝી જ હોય છે, જેમાં આપણને જતું કરવાની આદતો પડી જાય છે। ક્યારેક ગુસ્સામાં કોઈકને કહી દઈએ છીએ, કોઈના પર ગુસ્સો કરીએ છીએ અને એમ કહીએ એમાં શું થઈ ગયું। પણ દોસ્તો આ નાના નાના શબ્દો સામેવાળી વ્યક્તિના મન પર ઊંડો ઘા કરી શકે છે। જુઓ ને આપની જ વાતો જોઈ લો, આજે વાતો કરતાં કરતાં સમય ક્યાં વહી

ગયો એ ખબર જ નથી પડતી ને। ખાસ કરીને ત્યારે જ્યારે વાત જિંદગીની અને સુરેશ જોશી જેવા સાહિત્યની હોય। દોસ્તો સુરેશ જોશી જેવા સાહિત્યકારોની થતી હોય। દોસ્તો આજના કાર્યક્રમના અંતમાં સુરેશજીના એક સરસ વિચારથી કરવા માંગુ છું જે આપને પણ ગમશે। એમનું કહેવું છે કે જીવન એક એવું પુસ્તક છે જેના પાના આપણે રોજ ફેરવીએ છીએ, પણ કયું પાનું છેલ્લું છે, છેલ્લું હશે એ આપણને ખબર નથી પડતી। એટલે જ દોસ્તો દરેક ક્ષણને મન ભરીને જીવી લઈએ, હંમેશા પોઝિટિવ રહો, નાની નાની ખુશીઓ માણતા રહો, અને હા દરરોજ બપોરે 3-4 સાંભળતા રહો આકાશવાણી મુંબઈ કેન્દ્રની FM ગોલ્ડ ચેનલ કાર્યક્રમ ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી। આ સાથે જ RJ શ્વેતાને રજા આપો, ફરી મળીશું એ વચન સાથે। પણ જાતા પહેલા આવો સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ ગીત। આ ગીતની ફરમાઈશ કરી હતી સતીશભાઈએ।